0: નહીં હૈ, પણ યુએઈમધ્યે દર વર્ષે એક મોટા મેળા ભરતો, ગલ્ફ ફૂડ એક્સપો.
1: અચ્છા.
0: તો તિથે વેગવેગળ્યા કંપન્યા યેતાત આણી વેગવેગળ્યા દેશાતલ્યા. આણી હો યાત ગલ્ફ ફૂડ એક્સપોચા અગદી મુખ્યપણે મલા ઉલ્લેખ કરાયચા આહે, હા દુબઈત હોણારા સગળ્યા જગાતલા મોટા એક અન્ન મેળાવા આહે. તિથે ભારતીય કંપન્યા આપલા માલ જગાપુઢે માંડતાત આણી સગળ્યાત મોઠે સૌદે કરતાત. આણી થોડક્યાત પહેલે તો ભારતાચી શેતી આણ અરબ દેશાચી ભૂક એક એક સમીકરણ ઝાલે. આણી મહારાષ્ટ્રાત મંજે આપણ આતા ઉન્હાળ્યાત બોલતોય તો આપલ્યા રત્નાગીરીચા હાપુસ આંબા કિંવા કાજુ કિંવા કોળંબી કિંવા સુરમઈ હે એક મોઠે એક્સપોર્ટ આહેત, એક્સપોર્ટ કમોડિટીઝ આહેત. કિંવા આપલા પશ્ચિમ મહારાષ્ટ્રાતલા જે ડેરી પ્રોડક્ટ્સ આહેત કિંવા કોલ્હાપુરચ ગુળ કિંવા સાખર હ્યાચી સુદ્ધા એક મોઠ્યા પ્રમાણે નિર્યાત હોતે. આણી જેવ્હા આપણ ખાનદેશાત વળતો તિથે હા મ્હણજે નાશિકચા કાંદા કિંવા આપલી દ્રાક્ષે હે જગાત પ્રસિદ્ધ આહેત. મ્હણજે કાહી દિવસાપૂર્વીચ ગવર્નમેન્ટની નાશિકલા એક વાઇનરી ઝોન મ્હણૂન પણ ડિક્લેર કેલે. પણ આતા હા ડિહાઇડ્રેટ કાંદા જળગાવચા જાતો આણી કાંદ્યાચ્યા પાવડરची તિથલ્યા દેશાંમધ્ये ખૂप મોઠ्या પ્રકારે માગણી આસે. આણ જેવ્હા આપણ મરાઠવાડ્યાતલા વિચાર કરતો તર મરાઠવાડ્યાતલા કેસર આંબા આહે ત્યાલા ખૂप મોઠી પ્રચંડ માગણી આહે. જેવ્હા આપણ કોકણાતલા હાપુસ આંબા આણ આપલ્યા મરાઠવાડ્યાતલા કેસર હાપુસ આંબા કરતો ह्यामध्ये એક સમીકરણ કિંમતીચ સમીકરણ ખૂप મોઠે असल्यामुळे आता કેસરची વેગળી એક માગણી આહે. આણ ત્યાશિવાય આપલા જ્વારી કિંવા બાજરી કાહી વર્ષાપૂર્વી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની યુનાઇટેડ નેશનચ્યા સંલગ્નિત મિલેટ યર હે એક કાય મ્હણતાત સેલિબ્રેટ કેલ, મ્હણજે પૂર્ણ વર્ષ કુઠે ના કુઠે કાય ના કાય મિલેટ્સે કાર્યક્રમ હોત હોતે. આણ ત્યાવેળેસ મી પણ એક કર્ણાટકાતલ્યા રાયચૂર નાવાચ્યા ગાવી એક કામ કરત હોતો મિલેટ સપ્લાય ચેનવર. રાયચૂર હેચ અસે એક વેગળ્યા પ્રકારચં ગાવ આહે, તિથે રાઈસ કન્ઝમ્પ્શન પણ જાસ્ત આહે આણી મિલેટ કન્ઝમ્પ્શન પણ જાસ્ત આહે. આણ કડધાન્યાચી માગણી ઇથુન મહારાષ્ટ્રાતુન મરાઠવાડ્યાતુન આણ આપલ્યા કર્ણાટકાતુન બરીચ આહે. આણ શેવટી એક વિદર્ભાદા આપણ વિસરું નહે, કારણ વિદર્ભાતુન એટલો કે આપણ આપલ્યા ડોળાપુઢે એક નાગપુરચી સંત્રી યેતે. નાગપુર આણ અમરાવતીચી જી સંત્રી આહે આણ ત્યાપાસુન બનાવલેલે પદાર્થ બાહેર જાતાત. તસંચ ચંદ્રપુર આણ ગડચિરોલી ભાગાતુન તાંદૂળ આણ વાશિમ અકોલ્યા પટ્ટ્યાતુન સોયાબીનચીહી આપલ્યાલા મ્હણજે ભરપૂર પ્રમાણાત નિર્યાત હોતે.
1: અરે વા, ખૂપ છાન. સર, જેવા આપણ નિર્યાતીબદ્દલ બોલતો તેવા યા સગળ્યા વસ્તુ વ્યવસ્થિત રીતે પેક કરું પાઠવલ્યા જતાત, આણ જેવા ઇંધનાચ્યા કિંમતી વાઢતાત કિંવા ત્યાચા તૂટવડા ભાસતો તેવા પેકેજિંગ સુદ્ધા વિસ્કળિત હોતો, તર યા સંબંધાત કાય સાંગાલ આપણ?
0: બેસિકલી આપણ બગાયલા ગેલો તર હી કોલ્ડ સપ્લાય ચેન હી પૂર્ણપણે ઇંધનાવર ચાલનારી એક લાઈફ સપોર્ટ સિસ્ટમ આહે. આપલે દૂધ ફળે ભાજા ઔષધ ટીકોણ્યાસાઠી આપલેલા શીતગૃહાંશી એક મદત લાગતે. આણ શીતગૃહ આણ પેકેજિંગ હ્યા દોન ગોષ્ટી એકમેકાંવર અવલંબૂન આહેત. આણ મી એક ફૂડ ટેકનોલોજીસ્ટ મ્હણૂન એક સાતત્યાને સાંગતોય કી અન્નાચ રક્ષણ કરનારા કવચ મ્હણજે પેકેજિંગચ આહે. આણ હે એક પૂર્ણપણે પેટ્રોલિયમવર આધારિત આહે. આપણ જ્યાં પ્લાસ્ટિક ફિલ્મ્સ કિંવા રેઝિન્સ વાપરતો તે કચ્ચા તેલાચી એક ઉપ ઉત્પાદને આહેત. આણ હોર્મુદ સંકટામુળે કચ્ચ તેલ મહાગલ કી પેકેજિંગ મટિરિયલચ્યા કિંમતી જવપાસ 30-40% આપોઆપ વાઢતાત. આણ હા આંકડા એકદમ ખૂપ મોટા આહે. 30-40% પેકેજિંગ આતા કશી હોણાર કાય હોણાર. આણ યાચા પરિણામ અસા હોતો કી મૂળ જી અન્નાચી કિંમત કમી અસે પણ પેકેજિંગચા ખર્ચ આતા જાસ્ત હોતોય. આણ અનેક લઘુ આણ મધ્યમ જે ઉદ્યોગ આહેત હે ખર્ચન પેલું શકલ્યામુળે કાહી મ્હણજે બંધ પડણ્યાચી પણ શક્યતા આહે. જર પેકેજિંગ નસેલ તર અન્નાચી વાહતૂક હોઉં શકનાર નાહી. આણ ત્યાચી કોણતાહી અન્નાચી ફૂડ સપ્લાય મ્હણજે શેલ્ફ લાઈફ હી વાઢનાર નાહી. આણ હ્યામુળે ફૂડ સપ્લાયચં મ્હણજે ફૂડ વેસ્ટેજચં પ્રમાણ હે વાઢનાર ના. આપણ જર ઉત્પાદન કરું લોકાંપર્યંત પહોંચું શકનાર નહીં તર મ્હણજે એકદમ હે વાઢલ તર હેચા ગંભીર પરિણામ આપલ્યા એક શેતકરી બંધુ ભગીનર હોઉં શકેન. આણ તસં બગાયલા ગેલે તર ભારતાચં હે આપણ ફૂડ વેસ્ટેજ આહે તે ડેવલપ કન્ટ્રીનપેક્ષા ખૂપ આહે. યાચ એક જ્વલન